સરદાર વલ્લભભાઈ પટેલ. માય ડિયર ફેલો સિટીઝન્સ, ધ કોન્સ્ટિટ્યુશન ફ્રેમ્ડ બાય ધ પીપલ ઓફ ઇન્ડિયા રેસ્ટ ઓન ધ ફાઉન્ડેશન ઓફ પીપલ્સ પાર્ટિસિપેશન. ધ સ્પિરિટ ઓફ પબ્લિક પાર્ટિસિપેશન હેઝ ઓલવેઝ બીન ઇનહેરેન્ટ ઇન ધ પીપલ ઓફ અવર કન્ટ્રી, વિચ ઇઝ ધ ક્રેડલ ઓફ ડેમોક્રેસી. વિથ રિન્યુડ ફિગર, અવર ફેલો સિટીઝન્સ આર પ્રમોટિંગ ધ સેમ ટ્રેડિશન ઓફ પીપલ્સ પાર્ટિસિપેશન. નેશનલ કેમ્પેન્સ આર બીંગ ઇમ્પ્લિમેન્ટેડ થ્રુ એક્ટિવ પાર્ટિસિપેશન ઓફ ધ પીપલ. ધીસ ઇઝ એન ઇન્સ્પાયરિંગ અચીવમેન્ટ ઓફ અવર ડેમોક્રેસી. ઇક્વલિટી ઓફ સ્ટાટસ એન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી એલોંગ વિથ ધ ડિગ્નિટી ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ આર એમંગ ધ ચેરિસ્ડ આઈડિયલ્સ ઓફ અવર કોન્સ્ટિટ્યુશન. ટુડે પીપલ ફ્રોમ ઓર્ડિનરી બેકગ્રાઉન્ડ્સ આર મેકિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોન્ટ્રીબ્યુશન્સ ઇન મેની ફિલ્ડ્સ. ધીસ સ્ટ્રેન્થન્સ માય બિલીફ દેટ ઇન ટુડેઝ ભારત એવરી વન કેન ડ્રીમ બિગ એન્ડ ઓલ્સો રિયલાઇઝ સચ ડ્રીમ્સ. અવર કોન્સ્ટિટ્યુશન ક્લિયરલી લેઝ ડાઉન ધ રેસ્પોન્સિબિલિટીઝ ઓફ ધ એક્ઝિક્યુટિવ, ધ લેજિસ્લેચર એન્ડ ધ જ્યુડિશિયરી. ગિવિંગ વોઇસ ટુ ધ આસ્પિરેશન્સ ઓફ ધ પીપલ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ રિપ્રેઝેન્ટેટિવ્સ ઇન ધ લેજિસ્લેચર. ધ એક્ઝિક્યુટિવ ઇઝ રેસ્પોન્સિબલ ફોર ઇમ્પ્લિમેન્ટિંગ પોલિસીઝ દેટ સર્વ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ નેશન એન્ડ ઇટ્સ પીપલ. ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ એવરી પર્સન એસોસિએટેડ વિથ ધ જ્યુડિશિયલ સિસ્ટમ ટુ એન્શ્યોર દેટ નો વન ઇઝ ડિપ્રાઇવડ ઓફ જસ્ટિસ ડ્યુ ટુ લેક ઓફ રિસોર્સિસ. ઓલ સિટીઝન્સ સ્પેશિયલી ધોઝ બિલોંગિંગ ટુ ડિપ્રાઇવડ સેક્શન્સ ઓફ ધ સોસાયટી શુડ હેવ ઇક્વલ એક્સેસ ટુ ટાઈમલી જસ્ટિસ વિથ ડિગ્નિટી. માય ડિયર ફેલો સિટીઝન્સ, ડ્યુરિંગ ધ પિરિયડ ઓફ એ લિટલ ઓવર એ ડિકેડ અવર કન્ટ્રી હેઝ વિટનેસ્ડ રેપિડ એન્ડ ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટ પરેટી ટુ હાર્મોનાઇઝિંગ હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ રિમૂવલ ઓફ ન્યુમરસ ડિકેડ્સ ઓલ્ડ ઓબ્સ્ટાકલ્સ ટુ ડેવલપમેન્ટ. અવર કન્ટ્રી ઇઝ સેલિબ્રેટિંગ ધ 200th બર્થ એનિવર્સરી ઓફ મહાત્મા જ્યોતિબા ફૂલે. મહાત્મા ફૂલે એન્ડ ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે મેડ હિસ્ટોરિક કોન્ટ્રીબ્યુશન્સ ટુ સોશિયલ જસ્ટિસ, એજ્યુકેશન, વુમેન્સ એમ્પાવરમેન્ટ એન્ડ ઇક્વાલિટી. ફોલોઈંગ દેર આઈડિયલ્સ, ધ અપલિફમેન્ટ ઓફ ધ ડિપ્રાઇવડ સેક્શન્સ ઓફ સોસાયટી હેઝ બીન ગિવન પ્રાયોરિટી એટ ધ નેશનલ લેવલ્સ ડ્યુરિંગ ધ પાસ્ટ ફ્યુ યર્સ. ન્યૂ સ્ટાન્ડર્ડ્સ હેવ બીન સેટ ઇન ધ એરિયા ઓફ વુમેન્સ એજ્યુકેશન. More than 25 crore people have been lifted out of poverty. Under Pradhan Mantri Jan Dhan Yojana, the world's largest program of financial inclusion, nearly 59 crore account holders have joined the banking system. Out of these, more than 32 crore account holders are women. Food security has been ensured for more than 80 crore people by providing them with free rations. અંડર આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રી હેલ્થ કેર કવરેજ ઓફ અપ ટુ 5 લાખ રૂપીઝ પર યર હેઝ બીન પ્રોવાઇડેડ ટુ 60 કરોડ પીપલ. કિસાન સમ્માન નિધિ એન્ડ કિસાન ક્રેડિટ કાર્ડ હે પ્રોવાઇડેડ સપોર્ટ ટુ ફાર્મર્સ એન્ગેજ્ડ ઇન એક્ટિવિટીઝ સચ એઝ ફાર્મિંગ, ડેરી, પોલ્ટ્રી, ફિશરીઝ એન્ડ બી કીપિંગ. હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ બીઆર વિટનેસ ટુ ધ ફેક્ટ દેટ ડેવલપમેન્ટ રૂટેડ ઇન એ સ્ટ્રોંગ સેન્સ ઓફ કલ્ચરલ આઈડેન્ટિટી ઇઝ બોથ રેપિડ એન્ડ સસ્ટેનેબલ. ટુડે દેર ઇઝ એ ગ્રોઈંગ અવેરનેસ ઇન ધ કન્ટ્રી દેટ એ સેન્સ ઓફ કલ્ચરલ પ્રાઇડ બોલસ્ટર્સ ધ ઇનર સ્ટ્રેન્થ ઓફ ધ નેશન. અવર એન્સેસ્ટર્સ હેવ પાસ્ડ ઓન એ રીચ લિગસી ઓફ લર્નિંગ, સાયન્સ, આર્ટ એન્ડ કલ્ચર, સ્પિરિચ્યુઆલિટી એન્ડ વર્ચ્યુઅસ કન્ડક્ટ. વી આર મૂવિંગ એહેડ હાર્મોનાઇઝિંગ અવર હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટ. India has developed the world's largest and best digital infrastructure. Digital payments are now common even in small rural shops and among street vendors. More than half of the world's real-time digital transactions take place in India. Together, the people of India and the government have presented an example of digital revolution to the global community. By using technology, the government has provided benefits of welfare schemes to the people in a transparent manner. Our country has seen an unprecedented expansion of modern infrastructure in the form of highways, waterways, railways, and airways. This is creating opportunities for new enterprises, generating employment,
and boost